0: જૌન ગીતાપમાં સુનત રહ્યો તેલના પણ સ્વર્મ સજા કે લાને રહીન રામ નારાયણ ધ્રુવ શાંતિ યાદવ ઇન્દ્રચંદ્રાકર બહેનીઓ સામાજિક મૂલ્ય સમાજ કે આત્મા આય ઔર ઓલા મજબૂત બનાથે હમર સંસ્કાર નૈતિકતા સમ્માન આજ હમ દેખના તો યે ધીરે ધીરે કમજોર હોવા જાથે તો એક ઠન સવાલ મનમાં ઉઠતે કે એખર જિમ્મેદાર કોન હરે એહી મહત્વપૂર્ણ વિષયમાં આજ હમન વાર્તા સુનબો એકર વિષય હે દરકત સામાજિક મૂલ્ય જિમ્મેદાર કોન ઔર વાર્તાકાર બહેની હે ડોક્ટર સરિતા સાહુ
1: ઘર આંગન સુનૈયા જમ્મુ શ્રોતા બહેની મનલા ડોક્ટર સરિતા સાહુ કે જય જોહાર આજ મોર ચર્ચા કે વિષય હે દરકત હે સામાજિક મૂલ્ય જિમ્મેદાર કોન સામાજિક મૂલ્ય હમર સમાજ દ્વારા નૈતિક રૂપ મે સ્વીકાર કિયે ગે વો સિદ્ધાંત કે સમૂહ આય જે મન સમાજ કે વ્યવહાર લા બતાથે સમાજમાં લોગન મન કે વ્યવહાર સામાજિક મૂલ્ય કે ઉપર આધારિત રહે થે સામાજિક મૂલ્ય કોનો લિખિત આદેશ નહીં હોય લેકિન યે વો સમાજ પર મૌખિક રૂપ સે માન્ય યા સ્વીકૃત હોથે જે મનખે મન કે વ્યવહાર યાની અચ્છા ખરાબ ઉચિત અનુચિત વાંછિત અવાંછિત